0: गोली चांज जर साकर चीजर लुटिन जु
1: दुई लंग तो सतन बा काना चीजे लोटो जो
0: बेचे लोटो
1: बेचे लोटो लुटिन
2: सिंके ना बचो कौन कम सा दादा ने पेजो लोंटे नेम चले कौन कौन की लोंटे चे पूजे लोटो क्यों चुटी सुरी श्याम ला पूर ना जो जो मिंस का ना रेगत सी हिम जो सोए चंद्रे ना हुई पूजे लोटो ले ये जोने पू में ता लू दवा गुप्त दाखी ता जाकर सिप जो को उन तुंडो दुचे शोरी लोग सहिरंगे ने
3: जे जे दिनको वी दिन ता जा बा ठेकर दां ये बा नं जी न्यावा यांगो उन जो बमी चम जे जी गुन जिन सपो शे दा ची वा ची जो निं शी दा ये गा चा निं ने रंग दी वु तो जांग सु शे Si ba mo pa, cha ma ru xuan mui wa tang, mian xuan la zem ni ji yu li dong gui, dian jie xia ding kong mi la zi zi kuen ge. Dani ci jue ni xi da yin a cha ni ni, rang di wu tup zu na, bai da gu ba ge wu tong gu cu xin ge. Dani rem yin, zhang su xi si, da zhong yi na ma wong zu go, si ba mo pa si ta si do, ba mo la su wa ta su wong ji do. Dani cha ma la ru xuan mui wa tong, mian xuan la zem ni ge yu li dong gui zi kuen ge, cha ma xin da dang gu su gu lo do du ru xi to ge, da ban bu la su wa ta su zu go, mian xuan la zem ni ye gre zi ge, da yin ru ko li na yong gu, dian ji ci wu di gan xi qian bu yu li do, zem ba la su nia ca ya mo ye gre zu, da gu ge zheng gu zong zhe ring ge.
2: Dani ci ju bji, xie yu lo gu nga cha suam ni ni ma sang ke qian bin jor. Si job ji ne tenya chem ju ni nangi ni ma sang chem ju zo ni chem ti jeno hidao te kap te da dan jam da zo ni dal tena da da ten jam ri dao rang de si job ji ne si de si job de par pon to no ta pe da go pa ki si job ji ne pe da chu pa ki si job de par pon to kana ki disina pon to no ki dao to yeb zan ru ku sa ko to ka no tang ngam pe bi tu ter ru ku so ra ra lang sam so je po rim bi shu re la job ji sa gu si job na si se bi nga cha je ne si ne hyu che nga cha ye par ni ma na e ya chi ho ti na ni na je ki dao
3: 진여주 공진제제 나창아니 뛴타미 랑강신 바모체르바 남바론조 체저 칸차우 챵바 카완조 신조컬더 세벨라 유디 챵저 동아당 사진성주 레가르 단지 시괴 된제 시와당 나노 거혀르 심풍현이 너더나 시저 유존니도 하체로데 로지 탑당 지버니 예람노 폴로트비 치 주딘치 치 거하지컨가 단위나 베라고바케 치니르 군친 쩨제 나챵아 니 뛴타미 장강 신존데 데나 뛴타마 케싱가 단위 잼이 바모 쳔보 바지도 아니 낭바 솔란조죠 치치데 소이나라 잼이 챵바 잡지 젤린자도 챵바데 소 카와란조죠 존자도 아니 힌로컬이나라 사발 이긴나 차저 동지 진라도 아니 사진 송주 그 내가 되게 단지 속 그래지 큰거 딘제이나 딘제 시와진 거 베다 고비가 칠라걸 휘나라 치 쯧딘체 치거 하지 큰거
2: 드네 다치단 기다와리라 조와 사치메나 그 캄피체 조리리다오 드네 다페다 고반달 찬소나 치알 다안데 조와 촐롱 캄피체비 요체 카체 롱체와마 세브라 다투트 포브 뉴주 치비 샤로다 로제이트 카체 치히 롱부다 Sinyegini lakpa tanduche ser lopwe gyoyendu kanyi chebi ser kawa poyo chichen per. Damito lakpa gyokar nagpu ten chonduche nepe dolong dangye sayun sema ngon. Ta peda gupa gizada kamak gyotan gindrawe tela tine tine gyoyendu kanyi che ser kawa poyo tiki chichen per gyota damito gyokar nagpu ten chonduche nepe dolong dangye sayulikin sema ngon zi ta tene kiten kuzwe dao.
3: Zizi, tine peda gupa ge siin ba ciko le hyuna la ci ba, zhu, dun, ge, gyo, gyoni, gyonga, gyoga, nyehyo, nyehyo 네히루 선지 지지고라 인지크랭가 다공릉아니가 베다고바가 다힌도 디효차르고 향라드링가 자카 치조고랑고 되히나
2: 데니 다트랭키 자카 치비조슈나 트랭네 부 메탈루 다와 그피 치팡아 제다 쮸피 치조옹아 리자퍼브 까말란삼 종투살라 트위치공가 조반자오 봄도 로다 하치로도 트랭남고다 니지남고리 쇼과 추투 되다 니고 추투 니바니라 다스탄삼 칼 사니 보이츠로 자바사 종투사니 나니 보이츠 되 자뱀바 njongchu saach, yinipuetsi ji zanima njongchu meach, taindi buji loto xiu tsar.